FMN સો શેરે તો મેં કહા હર્ટસે લાઇવ સ્ટ્રીમિંગ જરીએ ન્યૂઝ ઓન AIR એપ તે તોડા આપના રેડિયો આકાશવાણી પટિયાલા સમા મિલાવ જી એસ વિલે સ્વીર દે 8 વાજ જઈને હું તો કુજી બલામ તુસી સુનોગે સમાચાર પ્રભા તેત હિન્દી જ ખબર સવા 8 વજે